0: ડિસ્કાઉન્ટ્સ, મેગા કેશબેક્સ એન્ડ ગિફ્ટ્સ.
1: યે સાત પર્વમાં TCL ઘર ભીચાવનો હોસ, રપાવનો હોસ રૂ 1,42,500 સમકુ કેશબેક ર ઉપહારહરુ 85 ર 98 ઇંચકુ ટીવીમાં TCL સાઉન્ડબાર, ફ્રીજમાં CC ઇન્ડક્શન કુકટોપ, વોશિંગ મશીનમાં 6 કિલો સર્ફ એક્સેલ મેટિક, એસીમાં ફ્રી ઇન્સ્ટોલેશન ર 0% EMI નાગરિકતા ભય પુગ્છ. શરતહરુ લાગુ હુનેછન. ગ્લોબલ નંબર 1 Google TV brand, TCL CG Electronics.

0: સુધીસ ટાઈમ ચેક
1: એ સમય સૂચક કા સાથમાં
2: દક્ષિણ કોરિયામાં પઢાઈ ર રોજગારી કો ઉત્કૃષ્ટ પરામર્શ કેન્દ્ર ગોલ્ડન ઇમિનેન્ટ ઇન્ટરનેશનલ પ્રાલી ભરતપુર ચિતવન સીએમસી હોસ્પિટલ કો ઠીક અગાડી સંપર્ક 056-5563-5550-7701 ર 98-5550-7703
3: 24 ઘંટા ઇમરજન્સી સેવા વિશેષજ્ઞ ચિકિત્સક બાટા મેડિકલ ચેકઅપ ડાયગ્નોસિસ લેબ ર સબઈ રોગ વ્યાધિ કો ઉત્કૃષ્ટ ઉપચાર સેવા રહેકો પુષ્પાંજલિ હોસ્પિટલ પ્રાલી બાલ મંદિર રોડ ભરતપુર 10 ચિતવન ફોન 056-493-440-493-580 ર 98-550-26-440
0: It's 10 o'clock. अहिले 10 बजेको छ।